This is KZMP 104.9 FM ફનેશ રેડિયો પર આપ સાંભળી રહ્યા છો ગુજરાતી કાર્યક્રમ સાત સંગાત અને હું છું તમારી સાથી સંગાતી નીલમ દવે. કાર્યક્રમ તમારી સેવામાં દર રવિવારની બપોરે આર્થિક વગેરેની વચ્ચે ગુજરાતી ગીત સંગીત ભાષા અને સાહિત્યના સુંદર સમન્વય સાથે તમારા સાથ મારા સંગાત સાથે આ કાર્યક્રમ અવિરતપણે દર રવિવારની બપોરે. અને ઈશ્વરના આશીર્વાદ, જે બિલકુલ ઈશ્વરના આશીર્વાદ વગર જીવનમાં કશું પણ શક્ય નથી અને તમારો સાથ કે સંગાત પણ શક્ય ન હોત. કાર્યક્રમમાં આજે છે મહિનાનો પહેલો રવિવાર અને તમે જાણતા હશો કે મહિનાના દર મહિનાના પહેલા રવિવારે કોઈ ખાસ સવાલ જવાબો નથી હોતા, કોઈ એવો વિષય નથી હોતો જેમાં તમારી સાથે માહિતીનું આદાન પ્રદાન થાય, ફક્ત કેટલાક સુંદર ગુજરાતી ગીતો અને સુંદર સાહિત્યમાં વાંચેલી કેટલીક વાતો. જન્માષ્ટમી હમણાં જ તમે ઉજવી અને એટલા માટે આજના જે પણ ગીતો હશે કૃષ્ણને લગતા. જી બિલકુલ, કારણ કે આ કાર્યક્રમમાં મેં કહ્યું તેમ સવાલ જવાબ નથી પરંતુ ગીતો તમે બિલકુલ સાંભળશો કૃષ્ણને લગતી. અને તમે પણ કંઈક કૃષ્ણ માટે કહેવા માંગતા હો, તમે કંઈક લખતા હો, તમે કંઈક વિચારતા હો, તમે કંઈક વાંચ્યું હોય 9722355555

તત્વ વિચારમ બ્રહ્મ પરમ, કેટલી સુંદર આ સ્તુતિ તમે સાંભળી. અને જન્માષ્ટમી નિમિત્તે આજે જેટલા પણ ગીતો છે, કૃષ્ણના ગીતો તમે સાંભળશો સુંદર ગોપાલમ શ્યામલ મુનશીના અવાજમાં. ખૂબ જ સુંદર સંગીત સાથે કાર્યક્રમની શરૂઆત થઈ ચૂકી છે ઓન 104.9 FM ફની એશિયા રેડિયો. અને મેં કહ્યું તેમ આજનો જે કાર્યક્રમ હોય છે, મહિનાનો પહેલો રવિવાર, એમાં આપણે સવાલ જવાબ નથી હોતા, કોઈ જાતની ચર્ચાઓ નથી હોતી, પરંતુ બિલકુલ આજે ગીતો સંભળાવીશ, કૃષ્ણ ગીતો. એની સાથે સાથે શ્રી ગૌરાંગભાઈ વ્યાસને પણ યાદ કરીશું, એમને શ્રદ્ધાંજલિ અર્પિત કરીશું, જેમના દુઃખદ સમાચાર, દુઃખદ નિધન થયું છે ફક્ત 2 દિવસ પહેલાં. તો એ ઘણી બધી એવી વાતો થશે, કૃષ્ણ માટે વાતો થશે. જી બિલકુલ. અને કૃષ્ણ ભગવાન જ એક એવા છે કે જેમની માટે પુષ્કળ સાહિત્યમાં લખાયું છે, એમની માટે ગીતો લખાયા છે, એમની માટે કવિતાઓ લખાઈ છે, દરેક ભાવથી કવિતાઓ લખાઈ છે. રાધાના ભાવથી કવિતાઓ લખાઈ છે, ગોપીના ભાવથી, ભક્તના ભાવથી, કોઈ પણ એવો ભાવ નથી કે જે કૃષ્ણ ભગવાન માટે નથી લખાયો. અને એટલા માટે જ સૌથી પ્રિય જો લેખકો અને કવિઓના કે કોઈ પણ ભક્તિના રસમાં હોય તો એ છે કૃષ્ણ.

મને એકવાર રાધા બનાવો, હું તો ઝંખું છું થોડું જ વાલ ઉકાનાજી. ગુજરાતી સંગીતમાં તમે વિચારી જુઓ કે જો કૃષ્ણ ગીત ના હોય તો શું થાય, કૃષ્ણ ગીતો ના હોય તો ગુજરાતી સુગમ સંગીતમાં શું થઈ શકે. કારણ કે તમે ચાહે કૃષ્ણના રાસ જોઈ લો, કૃષ્ણના વિરહ ગીત જોઈ લો, કૃષ્ણના માટે પ્રેમ ગીત જોઈ લો, કૃષ્ણની સ્તુતિ જોઈ લો, ગુજરાતી ગીત સંગીતમાં કૃષ્ણનું કેટલું બધું લખાયું છે, કેટલું બધું કમ્પોઝ થયું છે, કેટલા બધા સુંદર ગાયકોએ અવાજ આપ્યો છે, અને એ છે કૃષ્ણની ભક્તિ. અને કૃષ્ણ ભગવાન માટે હંમેશા એવું કહેવાય છે કે તમે એમને જે સ્વરૂપે જુઓ, જે ભાવ હોય એ રીતે તમને દેખાઈ શકે. ઘણા બધા કવિઓએ ઘણી બધી રીતે પોતપોતાની રીતે અલગ અલગ લખ્યું છે કે કૃષ્ણ એટલે શું. જે કૃષ્ણ માટી ખાઈ શકે, તમે વિચાર કરી શકો કે નાના હતા ત્યારે માટી પણ ખાતા હતા, જે માટી ખાઈ શકે એ જ બ્રહ્માંડ પણ બનાવી શકે, કણ કણ એ જ મનની સમજણ એટલે કૃષ્ણ. જે મહાભારત જીતાડી શકે એ રણ પણ છોડી શકે, મહાભારતના સારથી હતા, જીતાડી પણ શક્યા પરંતુ એ જ રણ પણ છોડી શક્યા. ક્યારે જીતવું એ નહીં પણ ક્યારે ના લડવું એની સમજણ એટલે કૃષ્ણ. કૃષ્ણ ભગવાન હંમેશા એમ નથી કહેતા કે તમે હંમેશા લડો. કૃષ્ણ ભગવાન કહે છે કે ક્યારેક ન પણ લડાય, ક્યારેક તમારે રણ છોડીને ભાગવું પણ પડે, તો એનું નામ છે સમજણ એટલે કૃષ્ણ. કૃષ્ણ ભગવાનના હાથમાં હંમેશા વાંસળી હોય છે. જે વાંસળી વગાડી શકે એ જ સુદર્શન પણ ચલાવી શકે છે. કૃષ્ણ ભગવાને ચાહ્યું હોત તો એમણે મહાભારતના કુરુક્ષેત્રના રથમાં પણ, કુરુક્ષેત્રમાં પણ એમણે સુદર્શન ચક્ર ચલાવી શક્યા હોત, પરંતુ એ સારથી જ રહ્યા હતા. તો વાંસળી પણ ચલાવી વગાડી શકે છે અને એની સાથે સાથે સુદર્શન પણ ચલાવી શકે, કારણ કે એમને ખબર છે કે કોમળ ક્યારે થવાનું અને કઠોર ક્યારે થવાનું. માખણ ઘણું પ્રિય છે કૃષ્ણને. માખણની માટલી ફોડી શકે એ જ સુદામાની પોટલીમાંથી તાંદુલ પણ ખાઈ શકે. સમય અને જગ્યા જોઈને વર્તવાની સમજણ એટલે કૃષ્ણ. ક્યારે કયા સમયે કયું વર્તન કરવું જોઈએ, કઈ રીતે તમારે બોલવું જોઈએ એની સમજણ આપણને આપે છે કૃષ્ણ. મથુરાને ત્યાગી દીધું, ગોકુળને, દ્વારકાને, વૃંદાવનને, એ જ દ્વારકાને પણ બાંધી શકે છે. પોતે જ્યાં આગળ મોટા થયા હતા એ ગોકુળને વૃંદાવન કેટલું આસાનીથી એમણે છોડી દીધું, પરંતુ એમને ખબર હતી કે એક નગરી વસાવવાની છે, તો જે છોડી શકે છે એ જ બાંધી પણ શકે છે. એનો અર્થ છે કે ક્યાં થોભવું અને ક્યાં અટકી ના જવું. ક્યાં અટકી જવું એટલે કે ક્યાં ત્યાગ કરવો, ક્યાં કઈ વસ્તુઓને છોડી દેવી, કઈ વ્યક્તિઓને છોડી દેવી અને ક્યાં બાંધવું એ સમજાવે એટલે કૃષ્ણ. ગોપીઓના ચીર પૂરી શકતા નહોતા, ગોપીઓના ચીર ચોરી લેતા હતા, નટખટ કૃષ્ણ હતા, પરંતુ જ્યારે સમય આવ્યો ત્યારે દ્રૌપદીને ચીર પણ આપી શકે. સો નટખટતા અને ગંભીરતા ક્યારે જીવનમાં રાખવી એ શીખવાડે છે કૃષ્ણ. નટખટ પણ હતા કૃષ્ણ, ગોપીઓને રાધાઓના ચીર પણ ચીરી લેતા હતા, પરંતુ એ જ સાથે સાથે ક્યારે ચીર પૂરવા, ક્યારે ગંભીરતા કરવી એનું નામ કૃષ્ણ. તો નટખટતાની વાત હોય, કોમળતાની વાત હોય, કઠોરતાની વાત હોય, અટકવાની વાત હોય કે આગળ ચાલવાની વાત હોય, એ બધું જ તમને શીખવાડે છે કૃષ્ણ. કૃષ્ણના જીવનના દરેક પ્રસંગ પરથી, દરેક એમની વાતો પરથી ઘણું બધું તમે શીખો એ જ કૃષ્ણ.

શ્રી ગૌરાંગ ભાઈ વ્યાસનું સંગીત છે અને અવાજ છે ઐશ્વર્યા મજમુદારજી. હા, ગૌરાંગભાઈ વ્યાસજી હવે આપણી વચ્ચે નથી રહ્યા. અવિનાશ વ્યાસજીના સુપુત્ર ગૌરાંગ વ્યાસજીએ પણ એમનું અનોખું સ્થાન, અનોખી સંગીત રચના અને એમના સંગીતમાં આપણે સાંભળી રહ્યા છીએ આ ગીત 104.9 FM.

0: warehouses, medical facilities, retail stores or office buildings. Competitive pricing, personalized energy solutions or exceptional customer service. Tara Commercial Energy, powering Texas businesses for over two decades. Call 844-428-2808 or visit taraenergy.com today. Tara Commercial Energy, jo aapke business ko roshan rakhe. Who are the employees your company simply cannot afford to lose? And are you doing enough to reward and retain them? An executive bonus plan using life insurance can be a flexible way to offer select key employees valuable protection today and potential future benefits later. To learn whether this strategy may fit your business, visit shopcompareinsure.com to get started. Call 469-789-3603. That's shopcompareinsure.com. Your 360 insurance solution. Product subject to carrier approval, policy terms and state availability. Guarantees depend on the issuing carrier. Consult qualified legal and tax professionals before implementing any business insurance strategy. Not legal, tax, investment or financial advice. Sathiya!
1: कुछ आवाजें सिर्फ एंटरटेन करती हैं और एक आवाज आपकी जिंदगी का साउंडट्रैक बन जाती है.
2: वही आवाज लेकर आ रही है एक रेवोल्यूशन.
0: 360 शोज ट्रू पेमेंट प्रेजेंट्स सोनू निगम लाइव इन डैलस.
3: तुमसे मिलके दिल का है.
2: सैटरडे सितंबर 26th 8:30 PM ऑनवर्ड्स एट द क्रेडिट यूनियन ऑफ टेक्सास इवेंट सेंटर एलन.
0: टिकट्स अवेलेबल एट टिकट मास्टर. फॉर मोर इन्फो कॉल 855-360-SHOWS. एक्सक्लूसिव मीडिया पार्टनर फन एशिया नेटवर्क.
4: एंड वेलकम बैक. दिस इज KZMB 104.9 FM फनेशा रेडियो पर हूँ. तुम्हारी साथी संगाती नीलम दवे. कार्यक्रम तुम्हारी सेवा में दर रविवार नी बपोरे ऑन 104.9 FM. આ કાર્યક્રમના પ્રાયોજક છે ઉમર ખ્વાજા. જી હા, ઘણી બધી વખત દુર્ઘટનાઓ આપણી સાથે થતી હોય છે, નાની મોટી, અને ત્યારે આપણી પાસે એક સાચી સલાહ હોય અને જે બિલકુલ ફ્રી ઓફ કન્સલ્ટેશન, એટલે કે ફ્રી ઓફ ચાર્જ હોય, ફ્રી કન્સલ્ટેશન. તો એની માટે તમે કોલ કરી શકો છો 469-300-5046, દેટ ઇઝ 469-300-5046, ઓર યુ કેન વિઝિટ attorneyomar.com. એમનો નંબર છે, એને વન્સ અગેન, ઇટ ઇઝ 469-300-5046. કાર્યક્રમનું નામ સાથ સંગાત, અને આજે કાર્યક્રમમાં મહિનાનો પહેલો રવિવાર છે, એટલે કોઈ સવાલ જવાબ નથી, કોઈ એવી વાતો નથી કે જેમાં તમારે ચર્ચાઓ કરવાની છે, પરંતુ બિલકુલ કૃષ્ણ ગીતો તમને સંભળાવી રહી છું, અને કૃષ્ણ ગીતોની સાથે સાથે તમારી કેટલીક ફરમાઇશો પણ હું લઈ રહી છું. ફરમાઇશ સાંભળી એના પહેલાં એકવાર ફરીથી પેશન હેલ્થ પ્રાઇમરી કેરને યાદ કરી લઈએ. 214-666-2259. ઘણી બધી વખત એવું થતું હોય છે કે ડૉક્ટરની પાસે જઈએ અને આપણને પૂરતો સમય નથી આપતા, તો પેશન હેલ્થ કેરમાં બિલકુલ તમને પૂરો સમય મળશે. 214-666-2259, અને એમની વેબસાઇટ છે passionhealthphysicians.com. ઘણા બધા કૃષ્ણ ગીતો તમને સંભળાવી રહી છું, અને કૃષ્ણ માટે મેં કહ્યું તેમ જેટલું લખાય, જેટલું બોલાય, જેટલું વિચારીએ ઓછું છે. તમે તમારા જીવનમાં એમને જે પણ ભાગ આપ્યો હોય, તમારા જીવનમાં એમનો જે પણ રોલ હોય, દરેકના જીવનમાં કૃષ્ણનો કંઈક ને કંઈક રોલ હોય છે. ક્યારેક કૃષ્ણ સખા હોય છે, ક્યારેક તમારા જીવનના સારથી હશે, ક્યારેક તમે એમને ગોપી ભાવે પૂછતા હશો, ક્યારેક રાધા ભાવે, ક્યારેક યશોધા ભાવે, લાલજી રીતે. અને એક ખૂબ જ સુંદર સવાલ ઘણા વખતથી મારા મનમાં હતો, કારણ કે પુષ્ટિ સંપ્રદાય નિમિત્તે તો મેં હમણાં એક ઇન્ટરવ્યૂ કર્યો હતો, એમ પૂછ્યો હતો. તો એ કયો સવાલ મેં પૂછ્યો હતો ને કયો જવાબ આવ્યો હતો હું બિલકુલ તમને કહીશ, પરંતુ સાંભળી આ ગીત મનીષભાઈની પસંદ ઉપર ઓન 104.9 FM ફનેશિયા રેડિયો.

ઘણા બધા ગીતો છે, ઘણી બધી પરમાઈશો છે, કાનજી તારી માં કહેશે, પણ અમે તો કાનોડો કહીશું. જે બિલકુલ મેં કહ્યું તેમ, અલગ અલગ ભાવ, અલગ અલગ દ્રષ્ટિ, અલગ અલગ તમારી જે પણ ભાવના હોય, શ્રદ્ધા હોય એ કૃષ્ણ કનૈયા માટે, અને તમે જે ભાવથી એમને બોલાવતા હો એ છે કૃષ્ણ, જેમના ઘણા બધા નામો છે. અને એક સવાલ મારા મનમાં ઘણા વખત હતી, હું એની તમને વાત કરી રહી હતી. તો મને ઓફકોર્સ પુષ્ટિ સંપ્રદાયની અને ઘણા બધા અલગ અલગ સંપ્રદાયની ભક્તિની જે માર્ગ છે એમાં, તો મેં સવાલ પૂછ્યો હતો. હમણાં મેં એક રિસન્ટલી એક ઇન્ટરવ્યૂ કર્યો હતો પૂજ્ય શ્રી દ્વારકેશલાલજી મહોદયશ્રીનો, અને પુષ્ટિ સંપ્રદાય નિમિત્તે જ એક સવાલ હતો. મેં એમને કહ્યું, પૂછ્યું હતું કે યમુના રાણી, આપણે દરેક ભારત દેશમાં કેટલી બધી નદીઓ છે, ગંગા છે, યમુના છે, ગોદાવરી, નર્મદા, દરેક નદી પવિત્ર ગણાય છે, દરેક નદીને આપણે માતા માનીએ છીએ, રાઈટ? તો એ ઘણા વખતથી મારા મનમાં સવાલ હતો, અને મેં દ્વારકેશલાલજી મહોદયશ્રીને પૂછ્યો હતો કે દરેક નદીને આપણે ગંગા માતા, ગોદાવરી માતા, નર્મદા માતા કહીએ છીએ, પરંતુ યમુના મહારાણી કેમ કહેવાય છે? એ સવાલ હતો મારો કે યમુનાજીને મહારાણી તરીકે આપણે કેમ પૂજીએ છીએ, જે મને ઘણા વખતથી મારા મનમાં ઉદ્ભવતો. તો એમણે ખૂબ જ સુંદર જવાબ મને આપ્યો. એમણે કહ્યું હતું કે કૃષ્ણ ભગવાન જ્યારે નાના હતા, જ્યારે લીલા કરતા હતા, એમણે યમુના કિનારે એ ઘણું બધું રહ્યા હતા, ગોપીઓ સાથે, રાધા સાથે. સો કૃષ્ણને તમારે જો પામવા હોય તો વૃંદાવનની ગલીઓ છે, કે તુલસીજી છે, કે કૃષ્ણ ભગવાન જે યમુનાજી, આ બધા જ એમના માર્ગ છે કૃષ્ણને પામવા સુધીના. રાધાજીને પણ આપણે એટલે જ પૂછતા હોઈએ છીએ કે કૃષ્ણને જો તમારે પામવા હોય તો તમારે રાધાજીને પૂજવા પડે. તે જ રીતે યમુનાજીનું જે મહત્ત્વ છે પુષ્ટિ સંપ્રદાયમાં, એટલા માટે મહારાણીનું છે કે તમારે કૃષ્ણને પામવા હોય તો યમુનાજીને પણ પૂજવા પડે. અને ખૂબ જ સુંદર એમનો આજે જવાબ હતો. તમે આવા ઘણા બધા ઇન્ટરવ્યૂઝ હું સ્પિરિચ્યુઅલ કે સાહિત્યિક નિમિત્તે કરતી હોઉં છું, જે તમે શોધીને સાંભળી શકો છો. કાર્યક્રમમાં હું હંમેશા પ્રયાસ કરતી હોઉં છું કે વધારે મારા સોશિયલ મીડિયાની કે યુટ્યુબની વાતો ન કરું, કારણ કે એ કદાચ મને મારા પોતાના સિદ્ધાંતોથી વિરુદ્ધ લાગતું હોય છે કે આ કાર્યક્રમ મારા બીજા કામો મને પ્રમોટ કરવા માંગતું નથી. પરંતુ એ જે કામ છે ફનેશિયા કમ્યુનિટી આઉટરીચના નિમિત્તે હું કરતી હોઉં છું એ બધા ઇન્ટરવ્યૂઝ, અને એમાં ઘણા બધા સ્પિરિચ્યુઅલ ઇન્ટરવ્યૂઝ પણ હોય છે, ઘણી બધી વાતો પોલિટિકલ લીડર્સની પણ હોય છે, બીજા બધા સાહિત્યની કે સંગીતના લીડર્સની પણ હોય છે. અને આજે કૃષ્ણ ભગવાનની જ્યારે વાત ચાલી રહી છે ત્યારે મને યાદ આવી ગઈ વાત કે યમુનાજીને આપણે માતા નથી કહેતા, યમુનાજીને મહારાણી કહેવાય છે. તમે જો ઠાકોરજીને પૂજતા હો તો, અને એનું કારણ એ છે કે યમુનાજીને જો તમે પૂજો, એમને મહારાણીનું બિરુદ મળ્યું છે, તો તમે કૃષ્ણને પામી શકો. એક સુંદર ભજન સાંભળીએ જે શીતલ વાણી મહેતાએ લખેલ છે, અને ઓફકોર્સ આપણા ડાલસના લોકલ ટેલેન્ટ છે. ખૂબ જ સુંદર આ ભજન છે, અને ભજનના જે શબ્દ છે એ ખૂબ જ સુંદર શબ્દ છે કે શ્યામ મને પ્યારું લાગે મને તારું નામ. તો સાંભળીએ આ ગીત, આ ભજન ઓન 104.9 FM ફનેશિયા રેડિયો. અને ખૂબ ખૂબ આભાર તમારા બધાના સાથ સંગાથ માટે.

પ્યારું લાગે મને શ્યામ, ખૂબ જ સુંદર આ કૃષ્ણ ભજન તમે સાંભળ્યો 94.9 FM ફનેશા રેડિયો, અને હું છું તમારી સાથે સંગાતી નીલમ દવે. કૃષ્ણ માટે ઘણું બધું લખાયું છે, કૃષ્ણ માટે ઘણું બધું ગવાયું છે, કૃષ્ણ માટે ઘણા બધા ભાવ રહ્યા છે. જ્યારે તમે ગીતાના કૃષ્ણને યાદ કરી લો કે નટખટ ગોવિંદને યાદ કરી લો, જે નાના હતા એ લાલજીને તમે એમને પૂજી લો, કોઈ પણ સ્વરૂપે તમે એમને પૂજવા માંગતા હો, તમારા જીવનના સારથી તરીકે તમે એમને પૂજવા માંગતા હો, પરંતુ કૃષ્ણ એ કૃષ્ણ છે. એવું કોઈ પણ હોય છે નહીં કે જેમના જીવનમાં કૃષ્ણનો કોઈ અગત્યનો ભાગ નહીં હોય. ગોપીની નજરે જુઓ કે યશોદાની નજરે જુઓ કે દેવકી નંદન તરીકે પણ પૂજાય છે, એ છે કૃષ્ણ. સાંભળીએ એક ઓર સુંદર ગીત તમારી જ પસંદ પર 104.9 FM.

જય કનૈયાલાલ કી જય, બોલો ગોપાલ કી જી. બિલકુલ, તમને બધાને એકવાર ફરીથી નંદ મહોત્સવની ખૂબ ખૂબ વધાઈઓ. અને હું ક્યાંક મેં વાંચ્યું હતું, અને જ્યારે જ્યારે હું આ વાંચું ને વાક્ય, ત્યારે મને પોતાના મારા વિચારો, હું પોતે વિચારું, અને એ વાક્ય એવું હતું કે રામે કર્યું એ કરવાનું અને કૃષ્ણે કહ્યું તેમ કરવાનું. કારણ કે કૃષ્ણે ઓફકોર્સ આપણને ગીતા સાર આપ્યો છે, પરંતુ રામે કહ્યું તેમ નહીં, રામે કર્યું તેમ કરવાનું. ત્યારે હું હંમેશા વિચારું કે કૃષ્ણ ભગવાન માટે આપણે કેમ વિચારીએ છીએ કે કૃષ્ણે કર્યું એ નહીં કરવાનું. તમે વિચાર કરી જુઓ કે સંસારમાં આપણે જ્યારે કમળની વાત કરતા, અને આજે મારા પર્સનલ વિચારો હંમેશા હું રેડિયો પર શેર કરતી હોઉં છું, કે સંસારમાં જેમ કમળ છે છતાં પણ કેટલું અલિપ્ત હોય, કૃષ્ણ ભગવાને પોતાના જીવનમાં જે પણ કાર્ય કર્યા છે અલિપ્ત રહીને કર્યા છે. એમને પણ માયા થઈ જશે ને યશોદાની, એમને પણ ગોકુળની માયા થઈ હશે, એમને પણ વૃંદાવનની માયા થઈ હશે, એમને પણ ગોપીઓની, રાધાની, દરેકની માયા થઈ હશે. છતાં પણ એમને ખબર હતી કે ક્યારે મારે ગોકુળને, મથુરાને, વૃંદાવન છોડવાના છે. બધું જ આસાનીથી છોડી શક્યા, અને જીવનભર એમણે ક્યારેય પાછું વળીને ના તો રાધા સામે જોયું છે, કે ના તો ગોપીઓ સામે, કે યશોદા સામે. એ કૃષ્ણ ભગવાન જ કરી શક્યા. કૃષ્ણ ભગવાનની આખી દ્વારિકા જ્યારે પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી, એમનો આખો વંશ નષ્ટ થઈ ગયો હતો, છતાં પણ એ અલિપ્ત રહી શક્યા. એ પોતે પણ મનુષ્યનો જે ધારણ કર્યો હતો, મનુષ્યની જેમ એમને પણ દુઃખ થયું જ હશે કે પોતાના સંતાનો, પોતાનો આખો વંશ, પોતાનો યાદવ વંશ, પોતે જે દ્વારકા નગરી, જે સ્વર્ણ નગરી કહેવાય, એ આખી સ્વર્ણ નગરી જે એમણે પોતે સ્થાપી હતી, પાણીમાં જતી રહી હતી, છતાં પણ એ અલિપ્ત રહી શક્યા. એવા એમના કેટલા બધા સંબંધો હતા કે જે હંમેશા છૂટી ગયા એમનાથી. કેટલી બધી વાર એમની પર આક્ષેપો લાગ્યા હતા, મહાભારતનું યુદ્ધ હોય કે કોઈ પણ વસ્તુમાં એમની પર આક્ષેપો પણ કેટલા બધા લાગતા હતા, કે કાના તે કંઈ કર્યું કેમ નહીં, કાના તું આવ્યો કેમ નહીં, કાના તે આમ ના કર્યું, છતાં પણ એ અલિપ્ત રહી શક્યા અને મંદ મંદ મુસ્કાઈ શક્યા. એટલે જ્યારે પણ હું એ વાક્ય વાંચું કે કૃષ્ણએ કર્યું તેમ નહીં, કૃષ્ણએ કહ્યું તેમ કરવાનું, ત્યારે મને થાય કે ના, કૃષ્ણએ પણ જે કર્યું છે શીખવા જેવું ઘણું બધું છે. એવું નથી કે કૃષ્ણએ કર્યું એ નથી શીખવા જેવું, કારણ કે કૃષ્ણ અલિપ્ત રહી શક્યા, કૃષ્ણ નિરપેક્ષ રહી શક્યા. એમણે જે ગીતામાં કહ્યું હતું કે તમે સુખ અને દુઃખમાં સ્થિતિ પ્રજ્ઞ રહો, પોતે પણ એ જીવનમાં એમણે ઉતાર્યું હતું. પોતે પણ નિરપેક્ષ રહી શક્યા હતા, કોઈ પણ વસ્તુમાં એ દુઃખી નહોતા થયા, અને એ છે કૃષ્ણ.

કાનુડો અમે દીધો રે જી, બિલકુલ. કાનુડા માટે ઘણા બધા ગીતો આપણે સાંભળી રહ્યા છીએ, ઘણી બધી વાતો થઈ રહી છે. મહિનાના પહેલા રવિવારે પ્રયત્ન હોય છે કે કોઈ સવાલ જવાબ ન હોય, કોઈ ચર્ચા ન હોય, કોઈ માહિતીનું આદાન પ્રદાન ન હોય, પરંતુ બિલકુલ મારા વિચારો વ્યક્ત કરતી હોઉં છું, તમારા પણ ઘણા બધા વિચારો સાંભળતી હોઉં છું. કૃષ્ણ ભગવાન માટે મેં તમને કહ્યું તેમ કે કૃષ્ણ ભગવાને કર્યું એ પણ ઘણું બધું શીખવા જેવું છે કે અલિપ્ત કેમ રહેવાય. સંસારમાં ક્યારેય કોઈ સંબંધથી એ બંધાઈ નથી ગયા. માયા બધાને લગાડી પરંતુ પોતે કોઈ દિવસ બંધાઈ નથી ગયા. અને એ છે કૃષ્ણ, એમણે પણ માનવનો દેહ લીધો હતો, એમને પણ દુઃખ થયું જ હશે. જેમ રામજી ભગવાનનું આપણે વિચારીએ કે સીતાના વિરહમાં એમને પણ દુઃખ થયું હતું, તેમ કૃષ્ણ ભગવાનને પણ રાધાના વિરહનું દુઃખ થયું જ હશે, ગોપીઓના વિરહનું દુઃખ થયું હશે, જે માએ એમને ઉછેરી એનું પણ દુઃખ થયું હશે કે યશોદાને છોડવી પડી. છતાં પણ એમણે એ દુઃખનું કોઈ સોલ્યુશન નહોતા લાવવા માગતા. એમણે કોઈ વિચાર્યું નહીં કે હું તો કૃષ્ણ ભગવાન છું, હું ગમે ત્યારે જઈ શકું છું, મારે શું કરવું આટલું વિરહની વેદના સહેવાની. છતાં પણ એમણે એમ ના કર્યું, કારણ કે કદાચ એ સંસારને શીખવાડવા માગતા હતા કે આપણને પણ ક્યારેક જે પ્રિય હોય, અતિ પ્રિય હોય વસ્તુ છોડવી પણ પડે છે. કાર્યક્રમનું નામ સાથ સંગાત. હું છું તમારી સાથી સંગાતથી, અને ખૂબ ખૂબ આભાર તમારા સાથ સંગાત માટે. મને યુટ્યુબ માટે ઘણા બધા પૂછી રહ્યા છે, જે ઇન્ટરવ્યુમાં હું વાત કરી રહી હતી એ યુટ્યુબ તમે કમ્યુનિટી આઉટરીચ નિમિત્તે હું કરતી હોઉં છું. જેટલા પણ મારાથી પ્રયત્ન જેટલા કરતી હોઉં છું, જેટલા ઈશ્વરના આશીર્વાદ હોય, જેવી તક મળે ડાલસ ફોટોમાં જે જે આવ્યા હોય અને સમય આપી શકે, મને તક આપી શકે એ પ્રમાણે ઇન્ટરવ્યૂઝ થતા હોય છે. એવું કંઈ રેગ્યુલરલી નથી હોતું. એકચ્યુઅલી હું પ્રયત્ન કરતી હોઉં છું કે જ્યારે મને ખબર પડે કે આ કોઈ પ્રસંગ છે, કોઈ ઇવેન્ટ છે, અને જ્યારે કમ્યુનિટી માટે જો કોઈ મને પ્રેરણાદાયક લાગે કોઈ વ્યક્તિત્વ, તો લેવાનો પ્રયત્ન કરતી હોઉં છું. અને એ પણ ડિપેન્ડ રાઈટ કે કેટલો એ લોકો પાસે સમય હોય છે. તો એ જો તમે ચેનલમાં ઘણા બધા સ્પિરિચ્યુઅલ અને પોલિટિકલ ને સંગીત ને સાહિત્યના ઇન્ટરવ્યૂઝ તમે સાંભળવા માંગતા હો, જોવા માંગતા હો, તો એ કમ્યુનિટી આઉટરીચની ચેનલ છે, નીલમ દવે ફની એશિયા કમ્યુનિટી આઉટરીચ. તમે એને શોધી શકો છો અને બિલકુલ તમે ઘણા બધા ઇન્ટરવ્યૂઝ જોઈ શકો છો. મેં કહ્યું તેમ મને ઓછું ગમે છે આ બધી બીજી બધી વાતો સાથસંગાતમાં કરવી, પરંતુ આજે ફોન આવી રહ્યા છે એટલે હું જણાવી રહી છું કે તમે બિલકુલ ઘણા બધા કમ્યુનિટીને લગતા ઇન્સ્પિરેશનલ ઇન્ટરવ્યૂઝ જોઈ શકો છો ઓન ધેટ ચેનલ.

જોવે આખું ગામ મેલી કામ આધા. કૃષ્ણ ભગવાન માટે વાત એક કલાકમાં શક્ય નથી, રાઈટ? કૃષ્ણ ભગવાનની વાતો, એમના ગીતો, અને હું એવું માનું છું કે તમારો પંથ કોઈ પણ હોય, હું શૈવ પંથથી કહેવાઉં, બ્રાહ્મણ છું, અને ઘણા બધાના ઘરોમાં કદાચ લાલજી બ્રાહ્મણ હોવા છતાં પણ એમની પૂજા થતી હોય. તમે ચાહે લાલજીની પૂજા કરતા હો કે ના કરતા હો, તમે ભલે શૈવ પંથી ના હો કે વૈશ્યપંથી હો, કોઈ પણ પંથી હો, પરંતુ હું એવું માનું છું કે જો તમને સંગીતથી પ્રેમ હોય, તમને શણગારથી પ્રેમ હોય, તો તમને કૃષ્ણથી પ્રેમ હોવો જ જોઈએ. કૃષ્ણ ભગવાન ઘણા બધા એવા છે, રસના દેવતા કહેવાય છે, શૃંગારના દેવતા કહેવાય છે, સંગીતના પણ. જો તમે સંગીતને સાહિત્યની વાત કરતા હો, તો કૃષ્ણ વગર સંગીતને સાહિત્ય આપણું અધૂરું છે એવું નથી. ગુજરાતી ભાષાનું કોઈ પણ રિજનલ ભાષામાં પણ કૃષ્ણ ભગવાન માટે એટલું જ લખાયું છે. સંગીતને પ્રેમ કરતા હો, તમે શણગારને પ્રેમ કરતા હો, તો કૃષ્ણને તમે પ્રેમ કરતા જશો. અને એક જગ્યાએ ખૂબ જ સુંદર મેં વાંચેલું હતું કે કૃષ્ણ ભગવાન આપણા સારથી બને આપણને બધાને ગમે, અર્જુન ના બન્યા તો આપણને પણ ગમે, રાઈટ? કે આપણા જીવનની સારથી જો કૃષ્ણ ભગવાન હોય, એમના હાથમાં જો આપણે આપી દઈએ આપણો રથ, તો આપણું બધું જ કાર્ય કદાચ નિર્વિઘ્ન પતે. પરંતુ સારથી થયા પછી આપણે કૃષ્ણ ભગવાનને પોતે બહુ એમને ડિરેક્શન આપતા હોઈએ, રાઈટ? કે અરે આમ નહીં, આમ કરજો, તમે આમ નહીં જતા, તમે આમ જજો. મારી લાઈફમાં મને આમ નથી કરવું, મને આ જોબ જોઈએ છે, સોરી આ નહીં, તમે પેલી બીજી લાઈન લઈજો. એટલે એમ કે કૃષ્ણ ભગવાને તમે સારથી બનાવ્યા, તો એમને પણ વિશ્વાસ રાખો, એ જે પણ વે લેશે, જે પણ એક્ઝિટ લેશે, જ્યાંથી પણ મર્જ થશે, જે હાઈવે પર જશે, એ સારું જ હશે આપણા માટે. કદાચ આપણામાં એટલી ધીરજ અને આપણામાં એટલી સમજ નથી કે સારથી બનાવ્યા છીએ, તો એમની પર વિશ્વાસ રાખો. આપણું પોતાનું GPS, આપણા પોતાના ડિરેક્શન્સ આપવાની કંઈ જ જરૂર નથી. હું છું નીલમ દવે, તમારી સાથી સંગાથી દર રવિવારની બપોરે ઓન 104.9 FM ફનેશિયા રેડિયો.